આપણને લંમે યહાં ફિલ્મ મતલબ કે ઇતને ટેસ્ટ તુમે આઈકલે તુમે એકદા ચિત્ર સંગીત કાર્ય આકાશવાણી પણજી કેન્દ્રાચ્યા મહાદેવ ચેનલ લાવીલા યા ખીણા કાર્યવાહીન ઘેવ્યા એક વિસવ